ગુજરાતથી નૂર મોહમ્મદ લખાણી, જુબેદા ખાતુન લખાણી, વિહાન લખાણીને ભામેશ્વર સે સુનના ચાહતે હૈ સિરાજ, હિના, રૂબીના ઓર ઇનકે પરિવાર વાલે. ઇસી ગાને કો સુનના ચાહતે હૈ મહેન્દ્ર સટકટે ઓર ઉનકે પરિવાર વાલે. આપ સભી સુનિયે લતા મંગેશકર કી આવાઝ મેં ફિલ્મ કટી પતંગ કા ગીત. ગીત રચના આનંદ બક્ષી કી હૈ ઓર તર્જ રાહુલ દેવ બર્મન કી.